0: شافعين ولا صديق حميم. آمنا بالله، صدق الله العلي العظيم وصدق رسوله الكريم، ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وآل محمد.
1: بسم الله. محمد وآل محمد.
0: حطوا رفاقكم بالصلاة على محمد وآل محمد. આપણાથી અગર એક સવાલ કરવામાં આવે તો હંમેશા એનો જવાબ જે સારો હોય એ આપવાની આપણે કોશિશ કરીએ. એ દાખલાથીને આજની વાતને શરૂ કરવી છે કે અગર આપણા કોઈથી પૂછવામાં આવે કે તું બેવકૂફ છો તો બધાએ કહેશે ના હું બેવકૂફ નથી, ને એનો ઊંધો સવાલ કરવામાં આવે કે તું સમજદાર અક્કલમંદ સમજુ ઇન્સાન છો તો બધાનો જવાબ શું હોય કે હું સમજુ ઇન્સાન છું, હું બેવકૂફ નથી. આવો જ સવાલ અગર હું મારા પોતાથી કરું યા મારાથી કરવામાં આવે કે ખુદાના બંદા તું તાકતવાળો છો કે નબળો છો, તો અલગ અલગ પ્રકારના જવાબ આવે. ક્યાં જગાની વાત થઈ છે, કેના માટે થાય છે, તો કદાચ ક્યારેક ક્યારેક મારો જવાબ આવે કે હું તાકતવાળો છું, નબળો નથી. ને અમુક વસ્તુ એવી આવે મારી તમારી જિંદગીમાં કે જ્યાં મને માનવું પડે કે આ મામલાની અંદર હું નબળો છું. આજે સાથે મળીને એક નબળાઈની વાત કરવી છે. એના માટે કોઈ આપણે એકબીજાને પૂછવાની જરૂર નથી, હર કોઈ પોતપોતાની જગાએ આનો જવાબ અંદરમાંથી એને આવશે કે આ. એટલે વિષયનું આજે નામ છે ઇનફેબલેસ. લાફેબલેસ નથી, ઇનફેબલેસ. એક એવી નબળાઈ, આનો જવાબ આપણે કોઈ પોતપોતાને પોતાથી આપવાનો છે. તમને જો હું પૂછું યા તમે મને પૂછો કે આ મામલાની અંદર તું છો નબળો, તો જવાબ બધાનો હશે કે ના, આમાં હું નબળો નથી. પણ દીન મને ને તમને બતાવે છે કે આ દુનિયાની અંદર અગર આ નબળાઈ મારા પાસે હશે, એ જ નબળાઈ એની જરૂર મને આખરતમાં કયામતના યાની કે મરવા પછી એની જરૂર પડશે, ત્યાં ખાતે પણ આ વસ્તુ મારા તમારા માટે નબળાઈ ઠેરાવવામાં આવશે. એટલા માટે અક્કલમંદીની વાત એ છે કે આ વસ્તુ અગર મારી નબળાઈ અહીંયા છે તો હું કોશિશ કરું કે એ નબળાઈને કઈ રીતે મારી જિંદગીમાંથી હટાવું, તો અહીં પણ મારું કામ થાય અને ત્યાં ખાતે પણ મારું કામ થઈ જાય. શા માટે નબળાઈની વાત કરેલી છે? કુરાન મજીદમાં આ નબળાઈને અલગ અલગ રીતે ખુદાવંદે કરીમે બયાન કરેલી છે. પહેલી આયત તમારી સમક્ષ જે પડવી છે, જેને સરનામાના તોર ઉપર મેં પડી, એ સૂરે શુઅરાની 100 અને 101મી આયત છે. શપિત્ર વેન્સીસ વેક્સે સ એ સ. આ બધી ચર્ચા સૂરે શુઅરામાં 80મી નંબરમી આયત છે ને, ત્યાંથી શરૂ થાય છે. હું તમને દાવત આપું છું કે આ 20 આયતો ઘરે જઈને તપાસજો. 80મી આયતમાં ખુદાવંદે કરીમ નેક લોકોની વાત કરે છે કે જે ખુદાની બારગમાં કલબે સલીમ લઈને આવે છે. પછી ખુદાએ કહે છે આ લોકો માટે જન્નત તૈયાર છે. પછી એક બીજા ગીરોની વાત આવે છે અને એના માટે ખુદા કહે છે કે અલ જહીમ, જહન્નમની આગ એ લોકો માટે તૈયાર છે. કોણ છે? ગાવિદ, જે ખોવાઈ ગયા છે. હવે ખોવાઈ ગયાની વાત જ્યારે આવે તો આપણને એમ કે દીનથી ખોવાઈ ગયા છે, ગુમરાહ થઈ ગયા છે, રસ્તો ભૂલી ગયા છે. આ ખોવાઈ ગયેલાની વ્યાખ્યા ખુદાએ યાની કે દેતાએ આપણને એવી રીતે બયાન કરેલી છે કે ખુદાની નજરમાં આ પણ ખોવાઈ ગયેલા લોકો છે. ભલે પછી મજલિસમાં આવતા હોય, ભલે પછી નમાઝ પડતા હોય, ભલે પછી રોઝા રાખતા હોય, ભલે પછી હજ્જો ઝકાતો ખુમસોને બધું અદા કરતા હોય, આ ના હોય તો ખુદાની નજરમાં ખોવાઈ ગયેલા લોકો છે. કઈ વસ્તુ હશે આ ખોવાઈ ગયા લોકો? એટલી મહત્વની વાત, એટલી મોટી નબળાઈ છે કે મારા તમારા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ સલામ કહે છે એ લોકો જાગી જાઓ, આ નબળાઈ આ વસ્તુ તમારા માટે એટલી જરૂરી છે કે આ નબળાઈ આ વસ્તુની કદરો કિંમત એહતરામ માન એની વલર એનું ઇમ્પોર્ટન્સ મહત્વ હતા એટલી બધી છે. છઠ્ઠા ઇમામે કહ્યું કે જહન્નમમાં જે પૂગી ગયા હશે ને, એ જહન્નમમાંથી

બધી આવાજ આ આવશે. કઈ આવાજ? શાપિત્ર 26 વર્સે 100 એ 101, અંદરમાં આશે ને કહેશે ફમાલના મિન શાફીઈન, અમારી મદદ કરવાવાળા કોઈ નથી. આપણી મડેગાસ્કરની ભાષામાં અંબવારું અંબવારું કરવાવાળા કોઈ નથી. ફમાલના મિન શાફીઈન ત્યાં ખાડામાં પડી ગયા છે. બીજી આવાજ લોકો નીકળશે 101 મે આયત 101, વલા સદીકિન હમીમ, કોઈ દોસ્ત નથી અમારા પાસે કે જે અમારી સહાય કરે, જે અમારી મદદ કરે, જે અમને કામ આવે. માલુમ શું પડ્યું? કે કયામતના દિવસે છઠ્ઠા ઇમામે કહ્યું આ દોસ્તી અને દોસ્તાર અને દોસ્તો, એ અહીંયા તો એક તરફ, વા પણ માણસો કયામતના દિવસે દોસ્તારના તલાશમાં છે કે કોઈ એવો દોસ્ત આવી જાય જે મારા મદદરૂપ બને. પણ વા, બધાએ એકબીજાના દોસ્ત નહીં હોય, એની વાતે પણ ખુદાએ કરી દીધી છે. એનું એલાન એક પછી એક આયતો પડી. હસન સલ્લલ્લાહ મુહમ્મદ વાલે મુહમ્મદ. આ દોસ્તારોની વાત તમે જોજો. ઓલા જે જહન્નમમાં છે એ કે છે અમારા પાસે કોઈ અંગતનો દોસ્ત નથી. પણ દોસ્તમાં કામ આવશે, ખુદાએ કહ્યું આ લોકો દોસ્તને ગોતે છે. પણ એ બધી દોસ્ત અહીંયાની બધી કદાચ નામની હોય. અહીંયા તો આપણે એકબીજાને દોસ્ત માનીએ ના, એ બધી દોસ્તી કદાચ કામની હોય. ખુદાવંદે કરીમે આ મંઝરને સૂરે ઝુખરુફ કુરાને મજીદનો 43મો સૂરો અને આયતનું નિશાન છે 37, કરંત 3:67. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ, અલ અખિલ્લાહુ યૌમઇઝિન બઅદુહુમ લિબઅદિન અદુ ઇલ્લલ મુત્તકીન. દોસ્તારો જેટલા હશે ને આપસના મિત્રો, એ બધા ત્યાં શું હશે? એકબીજાના શત્રુ હશે, એકબીજાના દુશ્મન હશે, એકબીજાના અદુ હશે. ઇલ્લલ મુત્તકીન, એ દિવસે જેટલી દોસ્તી હતી બધી પાણીમાં, બધા એકબીજાના દુશ્મન થઈ જશે સિવાય ઇલ્લલ મુત્તકીન. જે પરહેજગાર લોકો હશે એ લોકો જે દોસ્તી હશે એની અંદર આ દુશ્મન આવે ત્યાં દુશ્મની કોઈ પણ જાતની નહીં હશે. કયામતની વાત કરવી છે? આગળ વધીએ. હજી કુરાને મજીદ એક આયત છે કે એ વખતે કેવા દોસ્તાર હતા એની વાત પણ વાં જઈને જાગૃત થશે. ખુદાવંદે કરીમે સૂરે ફુરકાન કુરાને મજીદ 25મો સૂરા આયતનું નિશાન છે 28:25-28. બંદો ત્યારે કહેશે કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ, યા વૈલતા લૈતની લમ અત્તખિઝ ફુલાનન ખલીલા, અફસોસ થાય મારા ઉપર, અયકાશ મેં ફલાણાને મારો દોસ્ત ન બનાવ્યો હતો. કેમ? શું કરતો તો એ દોસ્ત? એના પછી આયત તમે ઘરે જઈને પડજો. એ દોસ્તે શું એવું કર્યું કે કયામતના મારા જેવાને અફસોસ કરવો પડે ને ખુદાને કહું અયકાશ યા વૈલતા લૈતની લમ અત્તખિઝ ફુલાનન. અજીબ છે, ખુદાએ કોઈનું નામ પણ નથી લીધું. યાની કે આપણે બધાને લાગુ પડે છે. આપણને ખબર નથી આપણા આ જિંદગીના કેવા કેવા દોસ્તાર અને મિત્રો છે, પણ એ જ મિત્રો આપણી ભાષામાં બોલવું મને ને તમને મોંઘા પડશે. એટલે આજે વિષય એ નથી કેને દોસ્ત બનાવો, કેને મિત્ર બનાવો, કેને પોતાનો અંગતનો બનાવો, નહીં. આ આપણું વિષય છે કોઈ ઇનફેબ્લેસ, એક નબળાઈ. કઈ નબળાઈ છે? આપણે આ દીન અને મજલિસો બરપા કરે એમાં એ જ બધી વાતો હોય, નમાઝ ને રોઝા ને તસ્બી ને ઇબાદત ને સોમ ને સલાત ને આ બધું જે ધર્મની વાત. પણ આપણને કદાચ ખબર નથી કે આ ધર્મની અંદર, આ દીનની અંદર આ એવી વસ્તુ છે કે જે ધર્મનો પણ ભાગ છે, દીનનો પણ ભાગ છે. ખુદાએ એની વાત કરી, રસૂલે ખુદાએ એની વાત કરી, મૌલાએ કાયનાત અલી ઇબ્રાહિમ તાલિબ અલી સલામે પણ વાત કરી. શા માટે વિષયનું નામ નબળાઈ પાડ્યું છે? કારણ કે આ નબળાઈને મૌલાએ આપણને બતાવેલી છે. તમે તપાસી, અલહમદુલ્લા બધાના ઘરો ઘર આપણે ત્યાં નહજુલ બલાગા છે. નહજુલ બલાગામાં 12મો ખુતબો, 12 મક્સિમ નિમોગો દૂઝ, મૌલાએ કાયનાત કહે છે, કહ્યું લોકો અજઝુ નાસ મન અજઝા અન ઇક્તસાબિલ ઇખવાન, નબળામાં નબળો માણસ એ છે કે જેના પાસે શક્યતા નથી, જે તાકાત નથી રાખતો, જેના માટે મુમકિન નથી કે પોતાના આસપાસમાં પોતાના દોસ્ત બનાવે. અજઝુ નાસ છે, નબળામાં નબળો ઇન્સાન. શબ્દ કયો વાપર્યો મૌલાએ? અજઝ. ગુજરાતીમાં અજઝનો સહી તરજુમો છે નકામો. આપણે ત્યાં નકામો એટલે ખરાબ ના, હકીકી તરજુમો એ આપણી બોલવાની રીતમાં છે કે મારો દાખલો શેખ નકામો.
يتنقم.

આપણા માટે શું એટલે ખરાબ, ઠીક છે એમ. પણ નકામો એટલે હકીકતમાં કાંઈ કામનો નહીં. એકાપાબલ અજ્જનો શબ્દ મોડાએ કર્યું, કહ્યું એકાપાબલ નકામો માણસ એ છે, એ સૌથી નકામો. અજઝુ નાસ મન અજઝાન ઇખ્તિસાબલ ઇખવાન, જે પોતાના દુનિયાની અંદર દોસ્ત નથી. કેમ નથી દોસ્ત? કેમ કે અજ્જ છે, એના પાસે એક નબળાઈ છે. શું નબળાઈ છે? કદાચ બહુ રાડું પાડતો હશે, કદાચ બહુ ગુસ્સે થઈ જાય છે, કદાચ અપશબ્દો બોલતો હશે, કદાચ બખીલ છે. મતલબ એના પાસે એક એવી ખસલત યા સિફત છે જેના કારણે માણસોને ન એ દોસ્ત બનાવી શકે છે, ન એને માણસો દોસ્ત કરવા ચાહે છે. અને અહીંયા પણ એક વાત આવી જાય, આ વિષયમાં નહોતું પણ એક હદીસ યાદ આવી ગઈ, નાખી દઉં. મૌલાએ કાયના તાલીબ નબી તાલીબ અલી સલામ, આ ડાક્ટરો વૈદના વૈદ છે મૌલાએ કાયનાત. હું તમે જે સમજે એ એને જે સમજાવ્યું છે એમાં 100 નહીં 1000% સચ્ચાઈથી વાત ભરેલી છે. પણ હું નહીં માનું. કેમ? મને જ્યારે લાગુ પડતું હોય ને મને ના દેખાય. મને કેમ? આરીસો સામે નથી હોતો, મને ના દેખાય. પણ જોજો મૌલા શું કહે છે. મૌલાએ કાયનાતે કહ્યું છે, મન ના કશન ઇખવાન કલ્લા સદીકો. જે ઇન્સાનની એ આદત હોય કે હર વાતમાં ચર્ચા બસ કરવી, ધીબા મોટી મોટી વાત કંઈ પણ હોય, આમ કેમ હકે મામલા હકે મામલા, મોટી મોટી ધેબા કરી રાખી, કેવા નાની નાની વાતમાં. મૌલાએ કહ્યું મન ના કશલ ઇખવાન કલ્લા સદીકો, આવા માણસના દોસ્તાર બહુ ઓછા થશે. પણ જ્યારે મારા પાસે દોસ્ત ના હોય તો મને ખબર ના પડતી હોય કે હું હર વાતમાં હર મામલામાં દૂધમાંથી પૂળા કાઢું છું. હર મામલાની અંદર મને બધી વસ્તુમાં આપણે નાખે ડાફકડાયું થવું હોય. મૌલાએ કહ્યું તારા દોસ્ત ઓછા થશે, તને એમ છે કે સારું છે પણ નહીં. મન ના કશલે ખવાન કલ્લા સદીકો, એના દોસ્ત બહુ ઓછા થઈ જશે. પણ આના કરતાં મોટી મુસીબત છે, મૌલાએ કહ્યું કે નબળામાં નબળો એ નથી કે જે દોસ્ત ન બનાવી શકે, એના કરતાં વધારે ગંભીર આપણી ભાષામાં યા પીર, એના કરતા મુસીબત વધારી છે. જે દોસ્ત ન બનાવી શકે એ નબળામાં નબળો છે, પણ એના કરતા વધારે નબળો એ છે. જે દોસ્ત નથી બનાવી શકતો એ તો છે જ નબળામાં નબળો, પણ એના કરતા વધારે નબળો એ છે જેના પાસે દોસ્ત હોય છે અને દોસ્તને ખોઈ બેસે છે નાની નાની વસ્તુના કારણે. તમને ખબર છે અરબી ભાષામાં બહુ ઊંડાણ છે. મૌલાએ આ શબ્દ વાપર્યો છે મન વફેરા, એટલે એને જે કમાયું તું, યાને એક દોસ્તને કમાવો, દોસ્તને હાંસિલ કરવો મૌલાએ કાયનાત માટે ખજાનો છે. એક મોટી કિંમતી વસ્તુ છે કે મને ને તમને કોઈ દોસ્ત મળે. પણ અલી અલી સલામે કહ્યું જે દોસ્તને ખોઈ બેસે, જે કમાણીને ખોઈ બેસે એ એના કરતાં વધારે નબળો છે. નતીજો શું નીકળ્યો? નતીજો એ નીકળ્યો કે આપણે શરૂમાં કહી ગયા, એ ખુદાના બંદા આ દુનિયામાં પણ તને દોસ્તારની જરૂર છે, અને કયામતના તો વાત જ ના પૂછે. ખુદાએ કહી દીધું છે કે વા ખુદાની બારગામાં કહીશ. પાછી આ એટલા કોણ લો મુર્તુઝા વેન્સી સોય સોય ફમા લના મિન શાફીઈન વલા સદીકિન શબાશ ફલા વલા સદીકિન હમીમ, કોઈ નથી અમારા પાસે એવો દોસ્ત કે જે અમે મદદરૂપ બને. તો એ મુસલમાન, આ નબળાઈ અગર તારી અંદર હોય તો એને જોઈ લેજે. કંઈ ખોટ તારી અંદર તો નથી કે કેમ માણસો તારા દોસ્ત નથી થતા, કેમ તારા બાજુમાં નથી આવતા? એની તને જરૂર પડશે. હા, તને કદાચ એમ હોય કે હું તો આપણી ગુજરાતીમાં દૂધનો ધોયેલો, હું જેવા તેવા સાથે દોસ્ત ના થાવ. તમને હમણાં દાખલો આપું. હમણાં હું સ્વીસ ગયો હતો. ક્યારે ખબર નથી, એકાદ મહિના પહેલાં હતું. ક્યારે તો હમણાં ગયો હતો, કંઈક 4 તારીખ હતી ઉપરા ઉપર, આ રજબની કંઈક બરાબર. તો મજલિસ પડવા બેઠો ને મજલિસ શરૂ કરી, તો મેં મજલિસને શરૂ કરી ત્યાંથી ને કે તમારા બધાનો આભાર. ઉર્દુમાં પડવાની મજલિસ તો ઉર્દુમાં શબ્દો વાપર્યા અને કહ્યું આપકા શુક્રિયા અદા કરતા હું, મુજ નાચીઝ કો, આપને દાવત દીએ આપકે ખિદમત કે લીએ. એટલે મેં કહ્યું હું કાંઈ મારી કંઈ કિંમત નથી, પણ તમને મારું માન છે કે તમે મને બોલાવ્યો છો. મજલિસ પડતા પડતા પડતા જેમાં પૂછું છું ને કે મોહમ્મદ અબ્બાસભાઈ ચશ્મા દેખાય છે? દેખાય છે, દીધો ને જવાબ. ઓલે એક ભાઈ તો જવાબ જ ના દે ને સવાલે આવો જ હતો કે ચશ્મા.

દેખાય છે આના જેવો જ, કે જવાબ દેવો જોઈએ, એવું કાંઈ નહોતું કે કાંઈ એનું આપણે બેઇજ્જતી કરી, દોસ્ત મારો દોસ્ત છે. તો મજલિસ પતી ગઈ, મજલિસ પછી ભાઈઓ આવ્યા તો ઓલા એવો છોકરાને કીધું કે શેખ તને મિમ્બર ઉપર સવાલ કીધું, પૂછ્યો ના કંઈ, ને જવાબ કાંઈ ના દીધો શેખને. તે તોળાએ કીધું હું નાચીશ બંદા હોય ને એને જવાબ નથી દેતો. હું મજલિસ માં કહ્યું હું કાંઈ નથી, કિંમત વગરનો છો. તો ઓલા કે કિંમત વગરના માણસો ને હું જવાબ ના દઉં. હા એવું જ, કે હું બધાની દોસ્તી ના કરું, કારણ કે હું કંઈક છો. મારા દોસ્ત અગત્યના હોય, જેવા તેવા મારા દોસ્ત ન હોય. એટલે દોસ્તારોને હું બનાવી નથી શકતો. પોતાના ઘમનમાં ખબર નથી પડતી કે હું મારા પાસે જે દોસ્ત છે એ પણ હાઈલા ન જાય. એટલે આલીએ કહ્યું આજઝુન્નાસ, એટલે વિષયનું નામ છે ઇન્ફેબ્લેસ. અગર તારા પાસે દોસ્તાર ઓછા છે તો તપાસ કર ક્યાંય ખોટતો નથી ના, અને એમાં એ ધ્યાન રાખવાની છે. એ મવલાય કાંઈ ના. તો એક બીજો કોલ દઈ દઉં. આ છે મારા ખ્યાલથી 268મો જોશો સુસંત મક્સિમ. યા મૌલાએ કાયનાત કહ્યું છે એ હબબ હબીબક હૌનમ્મા અસા યકુન બગીદક યૌમમ્મા વબગિદ હબીબક વબગિદ બગીદક હૌનમ્મા અસા યકુન હબીબક યૌમમ્મા. તારો જે દોસ્ત હોય ને એને હદથી વધારે દોસ્તી ના કરજે, કારણ કે જ્યારે જરાક લાગશે ના તો પછી વસવું પડશે. એટલે દોસ્તી રાખવી મ્યાના રવિમાં, અને કોઈથી થોડી નફરત દૂરી એ હદથી વધારે ના રાખજે. આપણી ભાષામાં તરજો કહ્યું કદાચ કાલે જમાઈ થવું પડે બગાડજે ના અટાણથી, કદાચ કાલે દીકરી માગવી પડે શેખની હમણાં બગાડજે ના. ચલો વાળા મોહમ્મદ વાળે મોહમ્મદ, હા અલી એ જ કહ્યું છે, શબ્દો આવી ગયા અલહમદુલિલ્લાહ ખુદાનો. અલી એ જ કહ્યું છે તારા પાસે દોસ્તાર હોય ને જેટલું બને એટલે રોલાસીઓને કહે બગાડવાના નથી. કારણ કે અલીએ કહ્યું આ નબળામાં નબળો છે માણસ, ને એના કરતાં પણ વધારે બદતર છે કે જેના પાસે દોસ્તાર હોય ને દોસ્તાર એનાથી ભાગી જાય. ગઈકાલે અમે દોસ્ત હતા, ગઈકાલે અમે એકબીજાના મિત્ર હતા, ગમે ગઈકાલે એકબીજાના અમે સાથી હતા, પણ આજે છૂટાછેડા થઈ ગયા છે. અલીએ કહ્યું આ દોસ્તી અહીંયા પણ જરૂરી અને ત્યાં પણ તને બહુ કામ આવશે. એટલા માટે આ નબળાઈ એને હું ઇલાજ કરું, કેને દોસ્ત કરવા કેને ન કરવા બધું. તમને ઓલી હદીસ યાદ છે, આજે સુજાતભાઈ ને પણ બહુ યાદ છે, પણ તમને પણ માશાઅલ્લાહ યાદ હશે. ઓલે રસૂલે કરી મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ચાર વસ્તુ અગત્યની છે એને એના વગર તમને ચાલશે નહીં, પણ એના પાછળ દોરજો ના વગરના એ ચાર અગત્યની વસ્તુ એનાથી હાથ ધોઈ બેસજો. યાદ છે કોઈને જલ્દી જલ્દી? આલિમ, એવા આલિમને ગોતવા ના નીકળજો કે જે 100-100% જે પડતો હોય ને જે જાણતો હોય એના ઉપર અમલ કરે, વરના આલિમ વગરના રહી જશો. બીજું ખોરાક, 100-100% શક વગરનો 100-100% હલાલને ગોતવા ના નીકળજો, વરના સાવ ખાવધા પીધા વગરના રહી જશો. ત્રીજું હસત, આપણું વિષય પછી પડીએ પછી શું છે ઓર સારું યાદી થઈ ગઈ ને બધી. એવા અમલની તલાશમાં ના નીકળજો કે જે 100-100% ઇખલાસવાળો હોય, વરના શૈતાન માથા ઉપર ચડી જશે, કે છે કે આમાં રિયા થઈ જશે, તેના કરતાં ના કરું. એના પાછળ દોડીશ તો અમલ કાંઈ નહીં થાય. તો એક આલિમ 100-100% પોતાના ઇલ્મ ઉપર અમલ કરતો હોય, બે એવું ખોરાક કે જે 100-100% શક વગરનું ખોરાક હોય, ત્રીજો એવો અમલ કે જે પૂરેપૂરો ચોક્કસ અલ્લાહ માટે હોય એના પાછળ ન દોડજે, વરના અમલ વગરનો રહી જાશ. અને જેમ તમે કહ્યું હાજી, ચોથું એવા દોસ્તની તલાશમાં ના નીકળજે કે જેમાં કંઈ ખોટ ન હોય, વરના દોસ્તાર વગરનો તું રહી જઈશ. દોસ્તી અને દોસ્તાર એટલી આપણા આલિમોએ કિતાબો લખી. હું તો તમને આ 20 મિનિટમાં પડી દીધું. મેં તમને શરૂમાં કહ્યું કે તમને કોઈને પૂછું કે તમારા પાસે દોસ્ત છે, બધે કહે છે હા દોસ્ત છે, પણ જરાક તપાસ કર દોસ્ત તારા જેવા જ નથી. ફ્રેન્ચીમાં કહેવાય, મૌલાએ પણ કહ્યું છે સુકી સે રસોમ્બલ સસોમ્બલ, એવા તલાશ કરીને દેખા કે તમે બે એક એક ઘોષ ધ્રુવાત છો પણ બે દોસ્ત છો, એક મતના નથી પણ બે દોસ્ત છો, એક જેવા નથી પણ બે દોસ્ત છો, એક કુટુંબના નથી પણ બે દોસ્ત છો. કેમ? કારણ કે દોસ્તી શું છે? એક એવો રિશ્તો છે કે જે અહીં પણ કામ આવે ત્યાં પણ. એક મશહૂર આયત છે કુરાનમાં.

બધાય જાણે છે. સૂરે હુજરાતની દસમી આયત, ખુદાએ કહ્યું છે બિસ્મિલ્લાહિર રહમાન રહીમ, ઇન્નમલ મુમિનૂના ઇખવા, આવી ગઈ, ફઅસ્લિહુ બૈના અખવૈકુમ વત્તકુલ્લાહ લઅલ્લકુમ તુરહમૂન. ખરેખર નથી મુમિનીન આપસમાં સિવાય એકબીજાના ભાઈ. ક્યાંય પણ કજિયા કંકાસ હોય તો એને સુધારી નાખો, સમાધાન કરી નાખો, ખુદાનો ભય રાખો, જેથી કરીને ખુદાની રહેમત તમને નસીબ થાય. આ કોણ? આ બધે દોસ્તાર. તમને યાદ છો દોસ્તાર શું કરશે કયામતના? કેને યાદ છે? જશે, આપણે જોઈ કે ચીનવામાં પડું છું, મજલિસ આવી જશે, ભાગી જશે ને, આયત પાછી નખાવી દે. કારણ થવાતા સુસંસેત નાખતો કોણ છે? દીકરા મુંતઝીર. બિસ્મિલ્લાહ રહમાન રહીમ. અલ અખિલ્લાહુ યૌમઇઝિન બઅદુહુમ લિબઅદિન અદુ ઇલ્લલ મુત્તકીન. દોસ્તારો બધાય કયામતના દિવસે એકબીજાના દુશ્મન થઈ જશે સિવાય મુત્તકી લોકો. કેને દોસ્ત બનાવાય વિષય નથી, પણ મેં યોગ્ય સમજ્યું કે એક હદીસ અંતમાં પડી લઉં. મૌલાઈ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ, આ ઇન્સાની દોસ્ત નથી, અલગ પ્રકારના દોસ્ત છે. મૌલાએ કાયનાતે કહ્યું છે, અલ અખિલ્લાઓ લિલ મરઇલ મુસ્લિમ થલાથ, મુસલમાન વ્યક્તિ માણસ માટે ત્રણ પ્રકારના દોસ્ત હોય. ફકલીલુન યકુલુ લહ, એનો એક એવો દોસ્ત હોય છે જે એને કહે છે. ફકલીલુન યકુલુ લહુ અના માઅકા હૈયન વ મૈયતા, એક દોસ્ત એને કહે છે, હું તું જીવતો છો જ્યાર સુધી ત્યારે પણ તારા સાથે છો, મરવા ટાણે ને મરવા બાદ પણ તારો જ દોસ્ત રહીશ. બીજો, વ ખલીલુન યકુલુ લહુ અના માઅકા હત્તા તમૂત, બીજો દોસ્ત એને કહે, હું તારા સાથે જ છો ત્યાર સુધી કે તું મર. ને ત્રીજો, વખલીલુન યકુલુ લહુ અના માઅકા ઇલા બાબ કબ્રિક, ત્રીજો દોસ્ત કહે છે, હું તારા સાથે જ છો કબરના દરવાજા સુધી. જી જીવતે ને મરતે સાથે છે. અલી અલેસલામે કહ્યું, ફહુવા અમલો, એનો અમલ છે, જીવતે ને મરવા બાદ એના સાથ જ રહેશે. બીજો, જી મરવા સુધી છે, ફહુવા માલો, પણ જ્યારે મરશે તો મૂકેલો માલ જે છે એ વારસદારો માટે થઈ જશે. અને ત્રીજો, હું તારા સાથે છો દરવાજા એ કબ્ર સુધી, સમ ઉખલ્લીક, અને ત્યારબાદ હું તને છોડી દઈશ, તારા સાથને છોડી દઈશ. ફહુવા વલદો, એ છે ની ઔલાદ, એનું કુટુંબ. દોસ્ત અહીં પણ કામ, ત્યાં પણ કામ. ને આપણા પાસે કરબલા છે. કરબલામાં તમે જુઓ, જે મિત્ર હતા, દોસ્ત હતા, એનો તઝકરો આવ્યો છે ને, નાની વયના, બાળ વયના દોસ્ત, હબીબ ઇબ્ન મદાહિર. કોણ છે હબીબ? અરબાબ મિંબરથી આપણે સાંભળતા આવ્યા છે કે રસૂલે ખુદાની જિંદગીમાં, રાવી બયાન કરે છે કે એકવાર મેં જોયું રસૂલે ખુદા એક જગા ઉપર બેઠા છે, બચ્ચાઓ આપસમાં ખેલ કૂદમાં પડ્યા છે, એવામાં અવારનવાર એક બાળક આવે છે, રસૂલે ખુદાના ખોરામાં બેસે છે, રસૂલ ખુદાને ખૂબ પ્યાર કરે છે, એના માથા ઉપર હાથ ફરાવે છે, એના વાળમાં લાગણી ભર્યા ઇશારાઓ કરે છે. એક સાહાબી દૂરથી જોઈ છે, બાજુમાં આવ્યો અને કહ્યું, યા રસૂલલ્લાહ, આ તમારા નવાસા તો નથી, અરે આ બાળકને તમે આટલો પ્યાર શા માટે દર્શાવો ને દેખાડો છો? તો રસૂલે ખુદાએ કહ્યું, આ હબીબ ઇબ્ને મઝાહિર છે. કહ્યું, કેમ આટલો પ્યાર? કહ્યું, આ હબીબ મારા લાલ હુસૈન સાથે જ્યારે પણ રડે છે અને રમે છે ના, તો એના પાછળ પાછળ દોડતો દોડતો એની ખાકે મુઠ્ઠી ભરી જે હુસૈનના પગલા હોય છે એના સર ઉપર રાખે છે. આ મારા હુસૈનનો લાલ છે. એટલે કરબલામાં આપણે જોયું કે જ્યારે હુસૈનને ઘેરી લેવામાં આવ્યા તો આ નાની વયના નાનપણના દોસ્ત
હબીબ ને યાદ કરવામાં આવ્યા છે, હબીબ ને બોલાવવામાં તો આવ્યા છે, હબીબ કરબલાની અંદર આવી ગયા છે, પણ દોસ્ત કેવી રીતે વફાદારીથી ને દોસ્તીને નિભાવે છે, એક રિવાયતને ઝહમત તમામ. આશુરનો દિવસ આવી ગયો છે, મુસ્લિમ ઇબને ઔસજા મેદાનમાં જાય છે. કોણ છે મુસ્લિમ ઇબને ઔસજા?

નેવું વર્ષનો વૃદ્ધ ઝઈફ શખ્સ છે, લડાઈ કરે છે, અલ્લાહની રાહમાં પોતાની જાન આપે છે. હબીબ દોડતા દોડતા આવે છે અને એ વખતે હબીબ મુસ્લિમ ઇબ્ને ઔસ સજાને પૂછે છે, મુસ્લિમ કંઈ વસિયત છે? હબીબ કહે છે, મુસ્લિમ તમે જો વસિયત કરશો ને, મને ખબર છે વસિયત ઉપર હું અમલ તો નહીં કરી શકું, કારણ કે હું પણ પાછળ પાછળ આવવા વાળો છું. પણ તે છતાં મુસલમાનોનો કિરદાર એ હોય છે કે મરતી વેળા કોઈથીને પોતાની અંતિમ ઈચ્છાને પૂછી લેવામાં આવે. અઝાદારો, મુસ્લિમ એમને આવસજા રેડિયોને અને એડિયોને રગડી રહ્યા છે. બસ અરબાબે મિંબર કિતાબો મક્તલની અંદર મળે છે કે મુસ્લિમે પોતાના જખમી હાથને ઊંચા કર્યા, હુસૈન તરફ ઈશારો કરીને કહ્યું, ઉસી કબે હદા, અરે આ હબીબ તને વસિયત કરું છું, આ મઝલૂમ નો ખ્યાલ રાખજે. અલા લઅનતુલ્લાહ અલકૌમ અઝ-ઝાલિમીન વસયઅલમુ અલ્લદીના ઝલમુ અય મુનકલબ યનકલબુન ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહી રાજીઉન રદન બિકદાહી વ તસલીમન લિઅમરિહ. માતમ હુસૈન.

أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا أبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين أما بعد سلام عليكم ورحمة الله وبركاته حديث قدسين جي باق أبري عجيب ડિસ્કસ કરવા માંગે છે તે હઝરતે દાઉદ ઉપર કારણ કે મેં કહ્યું તે પ્રમાણે જે જૂના અંબિયાના ઉપર જે વહી ઉતરી હતી જે પૈગંબર અક્રમને હુકમ થયો કે પોતાની

ભાષામાં ખુદાવંદ કરીમનો એ વાહી પહોંચાડે આપણા સુધી, એને હદીસ કુદસી કહેવાય છે. તો ગયા વખતે હઝરત મૂસા અલી સલામની એક વાહી ઉપર હતા, આ વખતે હઝરત દાઉદ, કે જે વિચારવા જેવી વસ્તુઓ રજૂ થઈ છે એના પર આપણે વિચાર કરીને જિંદગીને કેવી રીતે એફેક્ટ કરે છે એના પર વિચાર કરી. ફરમાયું હઝરત દાઉદ માટે ખુદાવંદ કરીમ, યા દાઉદ ઇન્ની વઝઅતુ ખમસતન ફી ખમસા વન્નાસ યતલુબુનહા ફી ખમસતિન ગૈરિહા વલા યજિદુનહા. અહીં દાઉદ મેં પાંચ વસ્તુઓમાં રાખી છે, લોકો એ સિવાય બીજી પાંચ વસ્તુઓમાં ગોતે છે, કોઈ દિવસ નહીં મળે લોકો. وضعت العلم في الجوع والجهد والناس يطلبونه في الشبع والراحه فلا يطلبون فلا يجدونه. علم نولج جسے જ્ઞાન જસે મે ભૂખ અને મહેનત મરાકી છે. ને લોકો આરામ અને પેટ ભરીને ઇલ્મ શોધે છે, કોઈ દિવસ નહીં મળે. ખુદાવંદ કરીમે ભૂખમાં ઇલ્મ રાખ્યું છે, ભૂખ અને મહેનત. જેટલા સ્ટુડન્ટ છે જાણે છે કે એ લોકોને ભૂખ્યા રહેવું હોય કે ન રહેવું હોય રહેવું પડે છે. ચોપડી હાથમાં લીધી હોય ને સમજવું હોય તો એ બપોરનું ટાણું પણ મૂકી દેવું પડે છે, કોઈ ફેર રાતનું ટાણું મૂકી દેવું પડે છે. પૂછીએ કેમ, તો કે ખાવા માટે ટાઈમ નથી. અને જો પેટ ભરીને બેસતો તો એ ચોપડી અને ખાઈ જવાની છે. કારણ શું છે કે એ તો હજી બે લીટી વાંચે ત્યાં તો રીંગણા જોખતો હોય, સમજ્યા કે નહીં. અને ત્યાર પછી સુઈ જાય ને પછી વિચાર કરે કાલે હવે. એટલે હકીકત આ છે કે ખુદાવંદ કરીમે દુનિયા અને દીન બંનેનો ઇલ્મ, દુનિયાવી ઇલ્મ પણ દીની ઇલ્મ બંને ભૂખમાં રાખી છે અને સાથે મહેનતમાં રાખી છે. અસલમાં કોઈ ઇન્સાન જ્યાં સુધી કોન્સન્ટ્રેશન અને એકાગ્રતા જેને કહે છે, મનનું એકાગ્ર હોવું, કોન્સન્ટ્રેશન, જ્યાં સુધી ઇન્સાન એ વસ્તુ કેળવતો નથી, કોઈ દિવસ ઇલ્મનો દરવાજો ખુલતો નથી. બિલકુલ સીધી વાત છે. આ તો ઇબાદત પણ એમ જ છે કે આ પણ ઇબાદતમાં લુત્ફ નથી, કારણ કે મન ત્યાં હોય તો લુત્ફ આવે ને. એકાગ્રતા એને કહેવાય છે, કોન્સન્ટ્રેશન. તો જ્યારે એ કહેવાય છે, ગુજરાતીમાં કહેવાય છે, જરા કડક ગુજરાતી છે પણ તરજમો કરીશ, કે એકાગ્ર મને જયારે ટકોરો મારો ત્યારે પ્રકૃતિ મૈયા પોતાનું દ્વાર ખોલે છે. એટલે જયારે કોન્સન્ટ્રેશન ઓફ માઇન્ડ થી તમે ટકોરો કરો, વેન યુ સ્ટ્રાઇક ધ ડોર વિથ કોન્સન્ટ્રેશન ઓફ માઇન્ડ, ધી મધર નેચર ઓપન્સ ઇટ્સ ગેટ્સ. એટલે કે એનો અર્થ એમ થયો કે ઇન્સાન જે સિક્રેટ્સ જે કહે છે ને, અનરેવેલિંગ ધ સિક્રેટ્સ. ઓલો સાયન્ટિસ્ટ બેઠો છે બિચારો ભૂખ્યો પ્યાસો, ના એનો કોઈ સમાજ છે, ના એનો કોઈ દોસ્ત છે, અને હોય તો બી થાકી જાય નથી. આ ગાંડો છે આખો દિવસ લેબમાં બેઠો છે, આખો દિવસ ચોપડામાં. એ ભૂખ અને મહેનત અને શ્રમ ને બધી રીતે એને અંતે કંઈક થિયરી કે કોઈ દવા, કોઈ ઇલાજ, કોઈ રિસર્ચ રજૂ કરી દુનિયાને ફાયદો પહોંચાડે છે પોતાના ભોગે, પોતાના રાહતના ભોગે. એ જ વસ્તુ ઇલ્મેદીનમાં છે કે જ્યાં નજફ અશરફમાં કે કોમમાં એક જમાનો એવો હતો હિન્દુસ્તાનમાં કે ઓલામાં બનતા હતા છોકરાઓ કે જે લોકોને, અને આજ સુધી છે કે હિન્દુસ્તાનના અમુક મદ્રસા જોઈને આવ્યો છું કે ત્યાંના તાલિબ ઇલ્મને સવારનો નાસ્તો હોતો નથી. મદ્રસામાં પૈસો જ નથી, ક્યાંથી નાસ્તો જેવો? એ તો મા બાપ કોઈ જો પૈસા વાળો હોય તો છોકરા માટે પૈસો મોકલે તો એ બિચારો શરમાય શરમાઈને બહારે નીકળી એકલો ચા પી આવે, અથવા એકાદ દોસ્તને હાથમાં ઉપાડીને કે હાલ આજે થોડા પૈસા આવ્યા છે તો હું ને તું બંને સાથે બેસીને નાસ્તો કરશું, ને તો નથી નાસ્તા. ઇલ્મે દીન શીખું છે, બપોરના પાતળી દાળ પાતળી અને રાતના એ જ પાછી, ને અઠવાડિયામાં જુમાના દિવસે

એક સોપારીના ટુકડા જેટલું ગોસ, એ તો ખુશાલીનો દિવસ, કારણ કે એક સોપારીના ટુકડા જેટલું એમાં ગોસ હોય તમારી. આવી રીતે આ ભૂખમાં એ લોકોને ઇલ્મ હાસિલ કરે. જેમ જેમ તાલબ ઇલ્મોની પાસે પૈસો વધતો ગયો અને લોકો પૈસા મોકલતા ગયા, રાહત થતી ગઈ, તેમ તેમ મહેનત ઘટતી ગઈ, ઓછી થઈ. શેખ નેમતુલ્લાહ સૈયદ નેમતુલ્લાહ જઝાયરી પોતાની કિતાબમાં લખે છે કે એવો વખત બી આવતો હતો કે અમે સાંજના જ્યારે બક્કાલ એટલે કે વેજીટેબલ વેચનારા સબ્જી ફરોશ જ્યારે ફેંકતા હોય બધી વસ્તુ, આવે કે હવે જો નહીં વેચાય તો સડવાની છે વસ્તુઓ, તો ફેંકતા હોય ત્યારે અમે જઈએ ત્યાં અને બધી વસ્તુઓ ભેગી કરી એને ઉકાળી અને ઘરે પછી એને ખાતા, અને એ સિવાય કંઈ ખાવાનું હતું નહીં. અને એમાં ઇલ્મદીન હાસિલ કર્યું તો એનું પરિણામ એ આવતું હતું કે એ ભૂખ અને મહેનતમાં ઇન્સાનનું મગજ બી તેજ રહીએ, તમે પોતે ટ્રાય કરી શકો છો, અને સાથે સાથે સમજણ બી તેજ રહી. ખાઈએ અને જરાક વધુ પડતા ખાઈએ એટલે સુવા માટે ખાઈએ, નમાઝ બી પડતા હોઈએ તો ખબર ન પડતી હોય કે અલ્લાહને શું કહી રહ્યા છે, કારણ કે પેટમાં ગુડગુડ ગુડગુડ ચાલતું જ હોય. પણ જ્યારે ભૂખ હોય છે અને સાથે મહેનત હોય છે ત્યારે હકીકતમાં ઇલ્મ છે. વવદઅતુ, ખુદા ફરમાવે છે, અલ ઇઝ્ઝ ફી તાઅતી વન્નાસ યતલબુનહુ ફી ખિદમતી સુલ્તાન ફલા યજીદુ. મેં ઇઝ્ઝત રાખી છે મારી ફરમાબરદારીમાં, લોકો ગોતે છે બાદશાહોની, રાજા રજવાડાઓની અને હુકુમતોની ઇતાઅતમાં, હરગિજ નહીં મળે. આ એક એવો સબ્જેક્ટ છે કે મિમ્બર ઉપરથી રજૂ કરવામાં એક જોખમ છે, પણ એટલું કહી દઉં કે મને ને તમને એક સાધારણ અને સામાન્ય અને બિલકુલ લેમેન તરીકે ખબર નથી કે જે લોકોને તાજ પહેરાવવામાં આવે છે અને મેડલ ને બધા પહેરાવવામાં આવે છે સરકારો તરફથી, એ લોકોએ પોતાની ઇજ્જત આબરૂ અને પ્રિન્સિપલની કેટલી કુરબાની આપેલી હોય છે એ આપણે ખબર ના પડે. આપણે શું જોઈએ, આપણે તો ચાંદ જોઈએ ને, ચમકે જ બહુ, સોનાનો છે, કાશ મને બી મળતે. પણ આપણને ખબર નથી કે એ માણસને જે એ આપવામાં આવ્યું છે બાદશાહ તરફથી કે રાજ્ય તરફથી કે હુકુમત તરફથી, એના માટે એ હાસિલ કરવા માટે એને કેટલી પોતાની ઇજ્જત, પોતાની પર્સનલ આબરૂ અને કેવી રીતે એને પોતાના સિદ્ધાંતોની કુરબાની આપી, આમને આમ નથી મળતું. ખુદાવંદ કરીમ પાસે એની ઇતાઅતના બદલામાં મળે છે કે ઇન્સાનની પોતાની ઇજ્જત બાકી રહીએ અને ઇન્સાનની પોતાની એક એનું પોતાનું સમાન બાકી રહે. અને જ્યારે ખુદા ઇજ્જત આપે છે ત્યારે એ દુનિયાની ઇજ્જત કોઈ ઠેકાણા વગરની બધી, આજે રાજા ખુશ કાલે રાજા રિસાઈ જાય, આજે હુકુમત ખુશ કાલે હુકુમત રિસાઈ જાય, આજે આપે ને કાલે પાછું લઈ લઈએ, આજે ગાદી પાસે બેસાડે કાલે સૂળી ઉપર ચડાવી દઈએ, આવી જાતના ઇન્સાન જે પોતે મોહતાજ છે ઇજ્જતનો, એ તમારી શું ઇજ્જત કરવાનું. والناس يطلبون الغنى ووضعت الغنى في القناعه والناس يطلبون في كثره المال. મે તવંગરી રાખી સંતોષમાં, લોકો ગોતે છે માલમાં. કે સંતોષ ક્યારે થશે, જ્યારે કે બહુ આવશે ત્યારે. મે રાખી છે, મે તવંગરી રાખી છે સંતોષમાં, કન્ટેન્ટમેન્ટમાં તવંગરી રાખી છે. અહીંયા ઇન્સાન કન્ટેન્ટેડ થઈ ગયો, એ તવંગર થઈ ગયો. લોકો સમજી તવંગર કોને કહેવાય જેની પાસે માલ વધતો જાય, ફલાય દુન, તો એ લોકોને હરગિજ તવંગરી નસીબ નહીં થાય, કારણ કે એ તો એનો અંત આવતો નથી. મેં ગિના રાખી છે કે લોકોથી તમે બેનિયાઝ થઈ જાઓ, લોકોથી લોકોની તમને મોહતાજી ન રહીએ, મેં સંતોષ મળે. وضعت رضائي في سخط النفس والناس يطلبونه في رضا النفس ولا يجدونه. મારો રાજીપો ને મારી ખુશનુદી પોતાના નફ્સ ને નારાજ કરવા માં રાખ્યું છે. સવારની નમાઝ માટે હું નીકળું, નફ્સ નારાજ છે. આવા ટાઈમે આ ઠંડીમાં યુસુફભાઈ પાયા કરે તો ભલે ને કરતા, અમારે નથી જાવ, તમને સમજાય છે. નફ્સ રાજી નથી, નફ્સ ને એમ છે કે હવે અત્યારે ક્યાં આ પથારીમાંથી અમને ઉપાડે છે, આ લોકો મસ્જિદમાં જવું છે,

خدا بندے کریم راضی سے کہ مسجد بجائی نے بدا سات نماز جماعت آ تو ایک نانو داخلو سے پر اے سوائے گھنا داخلو ہماری زندگی ماں ہوئی شکے چھے انسان طریقے کہ جہاں بے وستو ماں بینے ابو رہی جاؤں کہ خدا راضی سے کہ نفس نفس بے حد ناراض سے خدا راضی سے فرما ہوئے جے کہ مارو راضی پو میں امر آئے تو لوکو پتنا نفس نے راضی راکوا مشہور دے چھے نہیں مڑے ابدی وستو نو کھلاسو والناس يطلبون الراحة في الدنيا ووضعتها في الجنة لوکو راحت گوتی ریا چاہیے دنیا میں منے عمل سے تو راحت تھا سے منے تے عمل سے تے راحت تھا سے آئیاں راکھی ہوئی تو مڑے میں جنت مرا کی چاہیے جے دی انشاءاللہ آپ ساتھ بدا سٹین مورتی نکل سے جنت مجاز ہوں انشاءاللہ تعالی اے دیو سے راحت چاہیے કારણ કે અસલમાં ઇન્સાનને બધાને પોતાની પોતાની ખબર છે આમ બહુ ઉજરા દેખાઈએ છીએ પણ કઈને દિલમાં કઈ જાતની તકલીફ છે એ તો સિવાય ખુદા અને હું પોતે ઇન્સાન પોતે કોઈ જાણે નહીં જાહેર ઇન્સાન ડિસેપ્ટિવ છે બાતિનમાં અંદર જે દુઃખ છે એ જાણે છે એ તો ખુદાવંદ કરીમની રહમત છે કે દુઃખ હોવા છતાં પણ આપણને સબર કરવાની ને હિંમત રાખવાની ખાસ ઓલી આપી છે તાકાત કે ઇન્સાન સહન કરે છે ઇન્સાન ગમે એમ કરીને હસતું મોઢું રાખીને પણ એના મનને પૂછો એકલો બેઠો હોય ત્યારે કંઈક દુઃખોમાં છે પણ અહીં કોઈ રાહત છે નહીં રાહત જન્નતમાં છે ખુદાવંદ કરીમ ઇન્શાઅલ્લાહ આપણે તૌફીક આપે.